0: માં જીસ વર્ષ હમ મિલારા ધારે કપનઈ વારા ઔર સ્ટ્રેન્ડન પેમ્પર હમ મિલાવીગી લકરા હાથ સ્નાઈપીસ ઔર રૂમ પર નુબિયા હમ નન તશરીફ રવડે રિયાસ કરિયાના એન્ડ જનરલ સ્ટોર બટગ્રામ થા ઔતર લા સકઈ દ કોર્ટોલ રાશન હમ પ હોલસેલ ઔર હમ પરચુન ઔ પતા યાર સાથે રિયાસ કરિયાના એન્ડ જનરલ સ્ટોર યુનાઇટેડ માર્કેટ બટગ્રામ દ નૂર માલુમાત દ પારા પદે નંબર રાબતો કે અસદ હાન 0347 61 064 17 મોહમ્મદ રિયાઝ 0356 25 017 ઔ પીટીસેલ નંબર હમ યાદ સાથે 0997 310 490 રિયાઝ કરિયાના સ્ટોર દ ઇતિમાદ ઔ દ ક્વોલિટી નું
1: گرانو اوریدن کو تاسو آواز اورید ریڈیو امن 88.4 بٹ گرام مونگ سریو سائی.